0: RM3 Radio.
1: આવો અમારી સાથે. આવો મારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજના સમયમાં આપણે કહીએ ને કે સંબંધો જે છે તેમાં સૌથી મોટી ભૂલ શું થઈ રહી છે? સંબંધો તૂટતા નથી, પણ ધીમે ધીમે કરીને તે મૌન જે છે તે વધવા માંડ્યું છે. જ્યાં વાતચીત બંધ થઈ જાય ત્યાં ગેરસમજ જે છે ગેરસમજનો જન્મ થાય છે, અને જ્યાં ગેરસમજ વધી જાય છે ત્યાં પ્રેમ પણ ઓછા પડી જાય છે. યાદ રાખજો શ્રોતા મિત્રો કે દરેક સંબંધને સમય, વિશ્વાસ અને સમજણની બહુ જ આવશ્યકતા હોય છે. કારણ કે સંબંધને બચાવવા માટે હું સાચો છું એ સાબિત કરવું જરૂરી નથી, પણ સંબંધો સાચા રહે એ વધુ જરૂરી, વધુ મહત્વ રાખે છે. પણ આજકાલના સમયમાં આપણે પોતાનો પોઈન્ટ પ્રૂવ કરવા માટે આપણે કઈ હદ સુધી આગળ વધી જઈએ છીએ તેની કલ્પના સુદ્ધા આપણે નથી કરતા. એન્ડ વિથ ધીસ, ચાલો આ સફરમાં આપણે પણ આગળ વધીએ ભક્તિમય ગીતોના.

સફરની સાથે મૂડ બંધાઈ ચૂક્યું છે અને સફરમાં આગળ વધવા માટે આપણું આગલું ગીત મીઠડા મહેમાનમાંથી લેવામાં આવેલું જીગરદાન ગઢવી અને રાહુલ મંજરિયાના સ્વરમાં.

0: આવો અમારી સાથે
1: 10:30 and with this આજનું આ ગીત હતું ઈલુ ઈલુ ફિલ્મમાંથી લેવામાં આવેલું કમિંગ અપ વિથ ધ નેક્સ્ટ સોંગ ઈશાની દવે અને પ્રફુલ દવેના મધુર સ્વરમાં પિતા અને પુત્રીએ ગાયેલું આ ગીત આપ સૌ કોઈ માટે

ભાઈ ચક્કા જામ થઈ જાય, એમાં પણ વગાડો ઢોલ, ઢોલ વગાડવાનું મન થઈ જાય. એ આપણા ગુજરાતી, સાચે કહું ને કે આપણે જેવી પરિસ્થિતિ આવે તેમાં પણ આપણે હસતા રહીએ, મુસ્કુરાતા રહીએ. ફ્રેન્ડોનું આ ગીત હતું, વિશાલ તુષાર અને કુશલ મિસ્ત્રીના સ્વરમાં. બ્યુટિફુલ બ્યુટિફુલ સોંગ. પછી ભાઈ જેમ મેં હમણાં કહ્યું ને કે આપણા ગુજરાતીઓની તો જવાબ નહીં, દિવસો જેવા હોય ભાઈ ગરબા કરવા માંડો એટલે બધું પાર પડી જશે. અને આ સાથે ચાલો લઈએ આપણું આગલું ગીત. ઢોલીડાનું આ ગીત છે, ગંગુબાઈ કાઠિયાવાડીના સ્વરમાં, ઇન ધ વોઇસ ઓફ જાનવી શ્રીમંકસ. આ છે ગુજરાતી વર્ઝન સોંગ.

ભાઈ રામ ભરોસેના આ ગીત પછી બધું ભગવાન ભરોસે છોડી મીઠડા મહેમાનનું આ ગીત એન્જોય કરીએ. આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલું આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ મળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. અને બસ આમને આમ મળતા રહેશું, આગળ વધતા રહેશું, જીવનમાં મુસ્કુરાતા રહેશું. ફરી મળીશું.